0: 아니 기왕에 물어왔으니 심읍시다.
1: 아 이것을 또 심자고?
2: 심어야지. 예.
1: 꼭 심어야 쓰겄냐?
2: 예. 예.
1: 동편 참아 담장 밑에 박구덩이를 널리 파고 박씨를 따독따독 심어놓으니
0: 일취월장하야 박순이 올라와서
3: 7, 8월 찬 이슬에 박이 꽉꽉 여물었겄다.
4: 흥보가 좋아라고 박을 한통 따다 놓고
5: 한번 타 보는디. 쉬르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르